0: salt. It's the most popular seasoning in the world. And India, one of its biggest producers. It's an industry built on the labor of the Agarias, who work in extreme conditions in the country's salt deserts. Workers believe the government ignores their pleas for help while traders keep most of the profits. But the salt industry's leading figures say ensuring the community's welfare is not their responsibility.
1: One
0: East investigates the hardships faced by the workers who supply the salt from India's deserts that ends up on our dinner tables. In India's western state of Gujarat, a vast salt flat desert stretches across almost 5,000 square kilometers. It's estimated that 30% of India's inland salt is harvested here by a community of salt workers known as the Agarias. The term comes from the Gujarati word agar, meaning salt.
2: Rudra, gutlena.
0: Kishan Bhai Maharaj is getting ready for another round of backbreaking work. He lives in the desert with his wife and two kids for 8 months every year when the seawater recedes after the monsoon. His 13-year-old son Rudra often helps him.
3: एकदम फिट हो जाएगा उसको हम छूटा पाड़ रहे हैं हर रोज ऐसा करना पड़ता है हर रोज दंतारा खींचना पड़ता है
0: किशन's family have toiled here for centuries. He joined the trade when he was just 8 years old.
3: हम 8-10 पीढ़ी से ये अगरिया परिवार है और हमारी जो अगरिया की जिंदगी है वो ऐसी है बदतर है कि पूरा का पूरा दिन रात लकड़ा कादेव कीचड़ में हाथ जटा के रहना पड़ता है अगर रात को सो गए तो भी हमें नींद नहीं आती है क्योंकि हमारा पाटा में पानी भरा हुआ होता है और वो कच्ची मिट्टी से बना होता है कब किस टाइम पे पवन आ जाता है और कब टूट जाता है उसका कोई ठिकाना नहीं होता है
0: एट द एंड ऑफ अ गुड सीजन किशन कैन होप टू मेक बिटवीन $350 to $500 फॉर हिज लेबर ही होप्स हिज सन विल हैव अ बेटर फ्यूचर
3: हमारी जिंदगी तो इसमें गई लेकिन उसको पढ़ा लिखा के कुछ बनाना है मेहनत मजदूरी कुछ भी करके
0: फॉर ऑल द हार्डशिप्स रुद्र सीज हिज फादर्स सैक्रिफाइसेस डिफरेंटली
4: पापा की मदद करता हूँ इसलिए अच्छा लगता है मेरे पापा भी मुझ पर गर्व है उन्होंने पढ़ा नहीं है फिर भी इतने पाटे का काम करके सर काम करके मुझे पढ़ाना चाहते हैं इसलिए
0: मेकिंग सॉल्ट बाय हैंड इज एग्जॉस्टिंग वर्क Agarias pump highly saline groundwater from deep beneath the desert floor into shallow pans. The water eventually evaporates, leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
5: તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે
0: A powerful storm tears across the region, leaving much of the community cut off. 5 days later, the full extent of the damage is still emerging. Today, activist Anand Solanki has come to talk to the families and assess the impact.
6: શું થાય એવું હતું શું છે એવી રીતે પહેલી વખત છે એવું જોયું શું
7: અરે આ બધું ઉડવા જ માંડ્યું તું શું આ કા ઘર ને ચોપડા અને શું ચાલવું એ જ નથી ખબર ને ભાષણે ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલી જો ઉભા જામ
0: Most Agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
7: એક કાકુ વરા નડે અમને એક વરસ આકુ નડે આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને ઈ પતે નહીં ત્યાં લગી અમને નડે
0: Many families were already only just surviving.
6: ये ऐसे कहने वाले हैं कि इस साल हमारा जो 50-60 हजार આજે આપણે દાદાએ મીટિંગ રાખી છે અને એક બપોર પછી આવ્યું બે વાવાઝોડામાં જે આપણે પણ અગરિયાઓને નુકસાન થયું હોય એ અગરિયાઓને પણ કહેજો એટલે આપણા એ પ્રશ્નોના રજૂઆતને ડીએસી બધા અધિકારી આવવાના એટલે બધાને મીટિંગનું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવાય
2: બધાને કહી દીધું.
0: Workers are not the only ones facing losses. Rambabhai is a trader who gave loans to families in exchange for this season's salt harvest.
6: અને મીઠામાં તો
8: મીઠામાં બધું બગડી ગયું.
6: ઉડાણના કારણે આમ
8: ઉડાણના વરસાદના લીધે બધું ઓછું થઈ ગયું.
6: આમ જેવું આમ એવરેજમાં
8: એવરેજ ઘટાડો લગભગ
6: કેટલો
8: 50% કરી નાખે પડે.
0: To fetch a good price, salt must be pure white. But the storm has contaminated much of the harvest.
3: હળ તમે મીઠું જો બતાવો તમને જુઓ તમે કાલ પમદાળે આવ્યા નતા જો આવી પરિસ્થિતિ છે
8: આત્મલો આત્મલો
0: કિશન ટુક લોન્સ ફ્રોમ રામબાભાઈ
3: નમક એ વાઇટ થા એકદમ બિલકુલ અબ 10 દિવસ કે બાદ ઇસકા પારા વર જાતા ઓર પારા વરને કે બાદ અમારી ઇસકી વિચાઈ હો જાતી ઓર સામને વાલા ખરીદ લેતા લેકિન અબ કોઈ ઇસકો હાથ પકડેગા નહીં ક્યુકે પૂરા કા પૂરા બેકાર હો ગયા.
0: The storm also destroyed hundreds of solar panels used to pump underground salt water. For these families, replacing them will be impossible without taking on more debt.
9: Ab ye namak band ho jayega kyunki ye pani khadam 30-35 se pani nikalta hai abhi to ye solar hai nahi pani kahan se nikale.
0: Kishan says the storm has left him and his family devastated.
3: Bachche to ro rahe the raat ko na hamare paas kuch subah mein chai peene ke liye કુછ ભી નહીં થા ક્યુકે ડબ્બા ડુબલી સબ ઉડ ગયા થા હમારા હમારે પાસ કુછ ભી નહીં બચા નહીં ખાને કે લિયે રોટી ભી નહીં બચી ઇસલિયે હમ ક્યા કર સકતે હૈ અબ ઓર સરકાર સે યહી અપેક્ષા હૈ હમારી કે પૂરે જો આગરિયા વિસ્તાર હૈ ઉનકો સહાય મિલની ચાહી તાકે પૂરે કે પૂરે ઘર બરબાદ હો ગયે કિસી કે પાસ કુછ નહીં બચા હૈ.
0: Activists are asking the salt workers to document their losses so they can inform the authorities.
10: Now historically this is a community that has not received a lot of help from the Indian government. We're going to track over the next few months whether that changes and to try and understand why this community that produces an essential commodity is so marginalized.
0: The Gujarat government says it provides welfare services to the community including mobile health vans, often the only medical care available to families living deep inside the desert. Today we've been given access to ride with one of them.
11: Hello sir, how are you?
0: But there's a change of plans. Instead of traveling to storm affected Agaria settlements, they are being diverted to a temple event elsewhere in the desert.
12: ये जो बाकी गाड़ी है ना जिंजुवाड़ा वो भी करानी है
11: हाँ.
12: वो थोड़ा अभी डिसफंक्शनल है इसलिए हमारी गाड़ी उधर पोस्ट हुई.
11: तो आप जिन फैमिलीज को सर्व करते हो अगरिया फैमिलीज को अब उनको मदद नहीं मिलेगी आपसे?
12: वो मैम वो क्या होता है वो पीएचसी तक जा सकते हैं ऐसा इन्होंने कहना ऊपर से.
0: द स्टाफ टेल अस डाइवर्जंस लाइक दिस आर कॉमन.
13: मैं आपको बताता हूँ एक दो महीने में 10-15 ऑर्डर है हमारे एक ही वाहन के. ये वैन है स्पेशल अगरियाओं के लिए okay. तो खाली नाम अगरियाओं के लिए इसको किसी भी किसी MLA का फंक्शन हुआ किसी का भी गवर्नमेंट ने किसी ये ध्वज वंदन होता है राष्ट्रीय कुछ भी हो इसमें उसका ऑर्डर कर दिया.

0: અને ગુજરાતનું જે આ ડિઝાસ્ટર મિટિગેશનનો જે વિભાગ છે, હોનારત સામે રાહત કરવાનો હજી એકાદ વર્ષ એમાં જશે આખી પ્રક્રિયામાં.
1: Few senior officials have come to the meeting. None are from the departments responsible for disaster relief.
2: તમારા મહેનતથી મિત્રો તૈયાર થાય છે, તમે જે મહેનત કરો છો બરાબર એમાં અમે સહભાગી થઈએ.
1: And those who are here offer no concrete help.
3: તમે જે મજૂરી કરો ને એ તમારા બાળક ના કરે એટલા માટે હવે તો મજૂરી કરીએ તો અમે એજ્યુકેશન જોશે.
1: Kishan only gets the chance to speak hours later. By then, several officials have already left.
4: જે મારું એકલું જ નહીં પણ આખા રણની અંદર તમામ આગોરિયાના ઘર પરિવાર બધું જ રણપણ થઈ ગયું. છાપરા ઉડી ગયા, ટાંકીઓ ફૂટી ગઈ, ક્રૂડના બેલર ઉડી ગયા, સોલર પ્લાન્ટ તૂટી ગયો. અમારા મીઠા વારેલા પણ નથી, મીઠા પાટાની અંદર જ છે.
1: ધ સ્કેલ ઓફ ધેર લોસીસ ઇઝ ક્લિયર.
5: પણ સરકારને કોઈ જઈ કે જો અમારી વેદના અરે રે કઈક તો લોસે અમારા આંસુ
6: નહીં ગુજરાતી હોતા હૈ લેકિન મેને સબકે લિયે આંસુ બહાયા સબકો દુખ હુઆ હૈ ઇતના.
1: Multiple government authorities refused our requests for an interview. A junior official did not say if the salt workers would receive support. So, we're heading to Ahmedabad to meet the president of India's Salt Manufacturers Association. Bharat Rawal represents some of the country's biggest salt producers. Despite growing concerns over erratic weather, he says the industry's overall outlook remains strong.
7: During 2024-25, we achieved 49 million ton of production, which is more than US salt production.
1: Rawal dismisses the idea that the salt industry itself should do more to help workers.
7: Hamara to business hai aur CSR activity hamara hai ye development ka agariya ka khyal rakhna jaise gumboot dena goggles dena
8: phir bhi koi pehne hue bahut kam mein aata hai
7: wo ek myth hai कि अगर मैं जूते पहनूंगा तो मेरी स्पीड कम आएगी. लेकिन इनकी तो जिम्मेदारी है सरकार की, वो पल्लू झाड़ रहे हैं उनको पूछो.
1: रावल इज आल्सो अ मेंबर ऑफ गुजरात्स सॉल्ट एम्पावर्ड कमिटी, अ गवर्नमेंट बॉडी रिस्पॉन्सिबल फॉर अगरिया वेलफेयर अमंग अदर इश्यूज. ही बिलीव्स द गवर्नमेंट हैज निग्लेक्टेड वर्कर्स.
7: खाली फंडिंग से नहीं होता है ना, 40 करोड़ दे दिया लेकिन एक भी मीटिंग नहीं बुलाओ तो कैसा पैसा खर्च होगा. और अगर सीधे शब्दों में बोला जाए, आज के दिन में जो माई बाप बोलते हैं ना सरकार में, इस इंडस्ट्री का माई बाप ही नहीं रहा कोई.
1: गवर्नमेंट रिकॉर्ड्स रिव्यूड बाय 101 ईस्ट शो, द कमिटी हैज ओनली मेट ट्वाइस सिंस 2020. द गवर्नमेंट्स ओन ऑडिटर्स रेकमेंडेड रेगुलर रिव्यूज to ensure welfare schemes actually reach agariya families.
9: hum log isko pura saman jo hai yahan chhod nahi sakte hain kyunki yahan pani bhara hua hota hai, wo pani itna ke 5-6 feet pani hota hai.
1: For Kishan's family, returning to the village means clean water and electricity.
9: Rudra niche ek ek vastu mukto rahe gamme te ek vastu niche aayi mukto rahe. આ બાજુ નિમે એક મત ભરાવાનું બસ.
1: બટ કિશન મસ્ટ સ્ટે બિહાઇન્ડ અ લિટલ લોંગર. હી સ્ટીલ હેઝ સોલ્ટ ટુ લોડ એન્ડ મસ્ટ સ્પીક વિથ અ ટ્રેડર ટુ સી ઇફ અ સીઝન્સ વર્થ ઓફ વર્ક વિલ અર્ન હિમ એનીથિંગ એટ ઓલ.
4: હવે મારું મીઠું તો ગયું બરોબર, પણ આમ કેવું લાગે તમને કે
10: હિસાબ ફાયદા ખબર પડે ને.
4: હા એટલે આમ તો આમ ચેલુંક માથે રહેવું.
10: ગઈ સાલનું તો હવે શું ખબર પડે, જેટલું મીઠું થાય ગઈ સાલ કરતાં મીઠું ઓછું થાય. ગઈ સાલ તો આપણે 11,000 બોરી થઈ, આ વખતે 8,000 બોરી થાય.
1: Most agariya families won't know whether they've made a profit or a loss until traders settle accounts months later. Last season, Kishan earned about $350 in profit. This year, he expects to be left in debt.
8: और आपके हाथ में कितने पैसे आएंगे?
4: नहीं आएंगे, कुछ नहीं आएंगे. अगर अगली साल में फिर से ये पाटा तो करना ही पड़ेगा, जब कर्जा उनका है तो काम तो करना ही पड़ेगा. वो फिर अगली साल जो नमक बनेगा उनमें से कटेगा. अब हम लोग तो कोई भी आगरिया जो है उनको कुछ कह नहीं सकते सेठ को.